0: दोस्तों आपका हार्दिक स्वागत है, मैं हूं नितिन आपका रेडियो साथी। तो चलिए शुरू करते हैं आज के कलाकार गुजराती। गुड इवनिंग फ्रेंड्स, आज के कलाकार गुजराती प्रोग्राम में आपनों हार्दिक स्वागत है। हूँ आरजे नितिन तमारू स्वागत करी रह्यो छु। आज अमारा स्टूडियो में मेहमान तरीके श्रीमती सुधाबेन दवे छे। सुधाबेन, वेलकम टू द शो।
1: थैंक यू सो मच, खूब आभार।
0: जे श्रोताओ छे ए तमारा विषे वधारे जानवा इच्छे छे, तो तमे बताओ के तमे क्या रहो छो अने शू करो छो।
1: चोक्कस, तो मारू बर्थ प्लेस छे चेन्नई छे।
0: ओके।
1: अने हूँ सेटल अत्यारे मैरिज पछी अहमदाबाद में सेटल थई छे। तो बेसिकली आई एम अ कॉम्बिनेशन ऑफ डोसा एंड ढोकला।
0: ये बहुत सरस बात करी तमे। नाइस। એટલે તમે અમે કેટલા વર્ષથી તમે અમદાવાદ માં છો?
1: અમદાવાદ માં લગભગ મોર ધેન 40 યર્સ, 40 વર્ષથી વધારે થઈ ગયા।
0: ધેટ્સ ટુ લોંગ। યા, વેરી ગુડ, એક્સેલન્ટ। તો આપણે શરૂ કરીએ આ પ્રોગ્રામ। મારો સૌથી પહેલા પ્રશ્ન એ રહેશે કે જીવનમાં તમને શું ઉત્તેજિત કરે છે?
1: ઉત્તેજના તો દરેક વખતે હોય છે, લાઈક તમે જ્યારથી સમજના થાવ ત્યારથી દરેક વસ્તુ કરવાની ઈચ્છા થાય છે કે આ કરું આ કરું। દરેક વખતમાં ઉત્તેજના તો એટલી ને એટલી જ હોય છે, અને જેટલા મોટા ગ્રો કરો એટલા મોટા તમારા મલ્ટીપ્લાયર થતું રહે તમને કે આ કરવું છે। ઉત્તેજના તો કાયમ વધતી જ રહેશે। નાનપણથી જ એક સિંગર થવાની ખૂબ ઉત્તેજના હતી કે ના ના મારે સિંગર બનવું છે।
0: ઓકે,
1: ફોર્ચ્યુનેટલી તમારા જેવા બધા મળી ગયા છે, તો અમારો પેશન ઇઝ જસ્ટ મૂવિંગ અહેડ।
0: બહુ સરસ। તમે તો એમે બહુ બધા કોમ્પિટિશનમાં ભાગ લો છો, બહુ બધા એવોર્ડ્સ તમે જીત્યા છો। સરસ
1: જી,
0: બહુ સરસ। દોસ્તો, જીવન ઉનકો જીવન મે સબસે ઉનકો સબસે જ્યાદા ઇમ્પોર્ટન્ટ યે લગતા હૈ કે જૈસે કી વો કહેતે હૈ કે જીવન મે જબ જબ સે હમ જન્મ લેતે હૈ તબ સે હર ચીજ મે હમે ઉત્સાહિત કરતા હૈ કુછ કુછ નયા કરને કી ઓર મ્યુઝિક ઉનકા એક બહોત ઇમ્પોર્ટન્ટ અહમ રોલ પ્લે કરતા હૈ ઉનકે લાઈફ મે। તો ચલિયે શરૂ કરતે હૈ પ્રોગ્રામ આજ કે કલાકાર ગુજરાતી, અને સાંભળીએ એક સરસ મજાનું ગીત સુધાબેનના સ્વરમાં।

0: ફેન્ટાસ્ટિક સિંગિંગ.
1: થેન્ક યુ સો મચ.
0: સુધાબેન, મને એ કહો કે તમે સફળતાને કેવી રીતે સમજો છો?
1: હા, સફળતા થોડી બી મળે તેવું છકી જવાનું કઈ જરૂર નથી, કારણ કે સફળતા ક્યારે કોઈને ક્યાંથી ક્યાં લઈ જાય ને એવું નેવરનું. ઘણા મોટા મોટા ગાયક સફળતાને પણ એક સ્થિર રહેવાનું જેવું એ બહુ જરૂરી છે. ઘણા લોકો આમ સફળતા મળે એટલે ઊંચા ઊંચા ચાલે ને દે થિંક દે આર ટુ મચ હાઈ, બધું એ જ થવાની જરૂર. તેતા તો ઈશ્વરે આપેલું છે, ભગવાને કુદરતી રીતે આપણને સરસ અવાજ આપે છે, તો બસ એક ગ્રેટિટ્યુડ બતાવવાની જરૂર છે. બાકી સફળતામાં કંઈ આગળ બીજું કંઈ વિચારવાની જરૂર નથી, એવો મારો અભિપ્રાય છે.
0: દોસ્તો, સફળતા કે બારે મેં કહેતે હૈ સુધાજી કે સફળતા એક લંબા સફર હોતા હૈ, સફળતા હોને કે બાદ ઉસે મેન્ટેન કરકે જાના બડા મુશ્કિલ હોતા હૈ. કુછ લોગ સફળતા મિલને કે બાદ કાફી ઇગોઇસ્ટિક હો જાતે હૈ ઓર ફિર વહાં પે ઉનકા ગિરના નિશ્ચિત હોતા હૈ, તો ગ્રેટિટ્યુડ

0: ફેન્ટાસ્ટિક સિંગિંગ.
1: થેન્ક યુ.
0: સુધાબેન, એ મને કહો કે તમને તમારા વિશે સૌથી વધારે શું ગમે છે?
1: મારા વિશે તો એકદમ ગ્રાઉન્ડેડ રહેવું મને બહુ જ ગમે છે. તમે ગમે તેટલા શિખર સર કરો પણ ગ્રાઉન્ડેડ રહેવાનું. હમણાં મને એક મોટું એક્ઝામ્પલ એ પણ યાદ આવ્યું, અલકા યાજ્ઞિકજી કેટલી મોટી આર્ટિસ્ટ છે, હે ને?
0: કરેક્ટ.
1: તો કેટલા બધા એવોર્ડ એને મળેલા છે. શી ઇઝ સિમ્પલી સુપર્બ, સિમ્પલી ગ્રેટ. પણ જો એ કુદરતી રીતે ભગવાનનું કરવું કેવું હોય છે તો નો ડાઉટ શી ઇઝ વેરી ગ્રાઉન્ડેડ એન્ડ ઓલ. એટલે ભગવાનની જ્યાં સુધી ઈચ્છા હોય ને ત્યાં સુધી આપણને બરાબર રાખે છે. તો ગ્રાઉન્ડેડ રહેવું ખૂબ જરૂરી છે અને ટુ બી સ્પિરિચ્યુઅલ અકોર્ડિંગ ટુ માય ઓપિનિયન એ પણ ખૂબ જરૂરી છે. જેટલું આપણને મળ્યું છે ઈશ્વરનો, ઈશ્વરની કૃપાથી જ મળ્યું છે, બાકી આપણા હાથમાં કંઈ જ નથી. એમને જો કાનની તકલીફ થઈ ગઈ છે, શી ઇઝ નોટ એબલ ટુ હિયર ઓલ્સો. તો એટલે આપણી બધી ચાવી ઈશ્વરના હાથમાં છે, તો એના રમકડા થઈને આપણે રહ્યા છે. તો ઇટ્સ ઓલવેઝ બેટર ટુ બી રિમેઇન ગ્રાઉન્ડેડ અને હંમેશા એમના ચરણોમાં રહેવાનું ઈચ્છું છું.
0: દોસ્તો, મેં પૂછા સુધાબેન કો કે ઉનકો ઉનકે બારે મેં સબસે અચ્છી ચીજ ક્યા લગતી હૈ, તો વો કહેતે હૈ ટુ રિમેઇન ગ્રાઉન્ડેડ, ક્યોંકિ ઉન્હોને એક્ઝામ્પલ મેં અલકા યાજ્ઞિક જી કા બાત કહા, બહોત ગ્રાઉન્ડેડ ઇન્સાન હૈ. હાલાંકિ અભી ઉનકો એક પ્રોબ્લમ હો ગયા, હિયરિંગ કા પ્રોબ્લમ હો ગયા. જો હોતા હૈ વો જૈસે ઈશ્વર જો ચાહતા હૈ વહી હોતા હૈ. તો કહેને કા મતલબ હૈ, આપ કિતના ભી સક્સેસફુલ હો લાઈફ મેં, આપકો યુ હેવ ટુ રિમેઇન ગ્રાઉન્ડેડ સિમ્પલી બિકોઝ હમ કુછ નહીં કર રહે હૈ, ये जो हो रहा है ईश्वर की वजह से हो रहा है.
1: तो ईश्वर,
0: हाँ जी, और ईश्वर पे पूरा विश्वास रखे और हम हमारा कर्म करते रहे, यही कहना है उनका. बहुत बढ़िया. तो आगे बढ़िए, सांभिए द नेक्स्ट सॉन्ग.

0: હવે મને એ કહો કે છેલ્લા 5 વર્ષમાં તમે કેવી રીતે બદલાયા છો?
1: 5 વર્ષમાં એકચ્યુઅલી કોવિડ પછી ઘણા બધા પ્લેટફોર્મ સરસ મળી ગયું બધાને ઓનલાઈન, કારણ કે લેડીઝ ને બહાર જવાનું થોડું ડિફિકલ્ટ થઈ જશે. એવરીવેર દે યુ કેનોટ રીચ એવરીવેર. ધારો કે અહીંયા લોકલ હોય તો ગમે તે રીતે પહોંચી શકાય, પણ હવે તમે કહો કે તમે બોમ્બે જવાનું છે ને દિલ્હી જવાનું છે, તો દેટ બીકમ્સ ડિફિકલ્ટ ફોર ધ લેડીઝ. અને સ્પેશિયલી તમારી સાથે ફેમિલી બધું હોય તો ઘણા બધી રિસ્પોન્સિબિલિટી સાથે આ બધું તકલીફ પડવું હોય છે. તો અત્યારે આ પ્લેટફોર્મ મળ્યા પછી કોવિડ પછીથી તો કે છે ને દેર ઇઝ ઓલવેઝ અ બ્લેસિંગ બિહાઇન્ડ એવરી કર્સ. તો એવી રીતે કોવિડ નો ડાઉટ બહુ જ પેઇનફુલ ને બહુ જ તકલીફ વાળું હતું, પણ એની સાથે સાથે ભગવાન કે છે ને ઈશ્વરની પણ કરામત હોય છે કે જે વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ ઓલ ફોર ધ બેસ્ટ ઇટ સીમ્સ. તો કોવિડની પાછળ પણ કેટલા બધા લોકો આ ટેકનિકલી એડવાન્સ થઈ ગયા અને ટેકનિકલી ખૂબ આગળ વધી ગયા. મોનિટરી જો કે પછી આટલું બધું નહીં તો અમારા જેવા તો સિનિયર સિટીઝન થઈ જાય એટલે જનરલી બહુ ક્યાંય બહાર જવાનું ઓછું થઈ જાય છે. દેર મે દેર આર સો મેની ચેલેન્જીસ ફિઝિકલ મેન્ટલી મોરલી રિસ્પોન્સિબિલિટીઝ, તો એના લીધે આગળ જવામાં તકલીફ પડે છે. તો આ 2020 પછી ઘણી બધી ફેસિલિટીઝ અને સ્પેશિયલી હું રિટાયર થયા પછી ટોટલી ડિવોટિંગ ઓન મ્યુઝિક ઓનલી.
0: That's nice.
1: થોડું યોગા ઘણું કરી લઉં છું ઘણું બધું.
0: Right. That's very nice.
1: Thank you so much.
0: દોસ્તો સુધાજી પિછલે 5 સાલો મેં જો બદલાવ જો અપને અંદર દેખ રહે હૈ વો હૈ કે આફ્ટર કોવિડ, કોવિડ કે બાદ જૈસે કાફી નયે પ્લેટફોર્મ્સ ઓનલાઈન પ્લેટફોર્મ્સ ડેવલપ હુએ, જિસકી વજહ સે જો ઘર મેં બેઠે લોકો કો એક તરહ કા ઓપોર્ચ્યુનિટી મિલા, તરહ તરહ કી ઓપોર્ચ્યુનિટીઝ મિલી ઓર લોક ટેકનિકલી બહુ સાઉન્ડ હો ગયે, કહેતે ના ટેકનોલોજી સેવી હો ગયે લોક, રાઇટ? તો યે એક તરહ સે ઓર એજ કે હિસાબ સે બહાર જાના ભી મુશ્કિલ હોતા હૈ, ફિઝિકલી કહીં જાના બહુ ચેલેન્જ રહેતા હૈ આના જાના સબ. તો કોવિડ કે બાદ યે સારા બદલ ગયા, ઘર મેં સે બેઠ કે હી કાફી સારે ચીઝે હો સકતે હૈ, જૈસે કે ઇવન આજ સચ કહું તો એસે ઓનલાઈન મેં ભી હમ ખાના ભી ઇવન અભી ઓર્ડર કર સકતે હૈ, પહેલે તો યે સબ કુછ હુઆ નહીં કરતા થા, રાઇટ? તો કાફી અચ્છા બદલાવ હુઆ હૈ પિછલે 5 સાલો મેં ઉનકે લાઈફ મેં ભી, વોહી કહેના ચાહતે હૈ
1: જી.
0: તો ચલિયે આગે બઢતે હૈ ઓર સુનતે હૈ એક પ્યારા સે ગીત સુધાજી કી બહોત હી પ્યારી આવાઝ મેં.

0: હવે તમને એક સિરિયસ ક્વેશ્ચન આપું છું.
1: સિરિયસ ક્વેશ્ચન? હા ચલો આપો.
0: એટલે તમને ગુસ્સો આવે છે? અને આવે છે તો શાના માટે?
1: મને ગુસ્સો બહુ જ ઓછો આવે છે, બહુ જ ઓછો, લાઈક નહીવત કહીએ તો પણ ચાલે.
0: હા,
1: અને જો આવે ને તો આઈ કેનોટ એક્સપ્રેસ માય એન્ગર, બધું અંદર સપ્રેસ કરી લઉં છું. એ એક્ટિવિટી બહુ જ ખરાબ છે, સપ્રેસ ના કરવું જોઈએ, બટ સમહાઉ ધેટ્સ માય ક્વોલિટી, કે મનેથી નથી સપ્રેસ જ થઈ જાય છે ગુસ્સો બધો.
0: ઓકે ઓકે. તમારા ઘરે આવ્યો હતો તો મને લાગતું હતું કે તમે બહુ રિલેક્સ રહો છો એકદમ, એટલે બા પણ બહુ રિલેક્સ છે એવું લાગે છે, બા પરથી તમને મળ્યું છે બધું એવું લાગે છે.
1: બિલકુલ બિલકુલ, હા એબ્સોલ્યુટલી.
0: રાઈટ રાઈટ
1: રાઈટ. ઈટ વોઝ અ નાઈસ મીટિંગ, તમને આપણે પર્સનલી મળ્યા, આઈ વોઝ ફોર્ચ્યુનેટ એનફ ટુ મીટ યુ.
0: યો, ઇટ્સ માય પ્લેઝર, ઇટ્સ માય પ્લેઝર. સો ઇટ્સ ફેન્ટાસ્ટિક. દોસ્તો, સુધાજી કો ગુસ્સા નહીં આતા હૈ, વહી કહેના ચાહતી હૈ કે બોલે કે ગુસ્સા હોત, અગર ગુસ્સા આતા ભી હૈ તો વો અપને આપકો સપ્રેસ કરતે હૈ, અપને અંદર દબા કર રખતે હૈ, જો અચ્છી બાત નહીં હૈ, મગર કર લેતે હૈ વો, વો કિસી કે ઉપર એક્સપ્રેસ નહીં કરતે હૈ. તો આગે બઢતે હૈ ઓર સુનતે હૈ અગલા ગીત સુધાજી કી બહોત હી પ્યારી આવાઝ મેં.

0: lovely singing.
1: Thank you so much.
0: What would you like to tell the audience? બધાને હા તમે બધાને શું મેસેજ આપવા માંગો છો?
1: હા ચોક્કસ, તો બસ મેસેજમાં એટલું જ છે કે તમારી એકેડેમિક લાઈફ, આપણે જો બી કરતા હોય, જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય, અપાર્ટ ફ્રોમ યોર એકેડેમિક લાઈફ, એક પેશન તો દરેકને હોવું જોઈએ એવું મારું માનવું છે. તમને સિંગિંગ હોય, ગાર્ડનિંગ હોય, રીડિંગ હોય, એક્સેટ્રા એક્સેટ્રા, કઢાઈ બુનાઈ, વોટ એવર યુ વોન્ટ, એ એક રાખો તો તમારા લાઈફમાં એવરીવન ઇઝ ગ્રોઈંગ, બધાને રિટાયર થવાના, બધાના દરેક ફેસ આવવાના છે. તો એ પર્ટિક્યુલર ફેસમાં ઇફ યુ હેવ ગોટ એની પેશન, તો એમાંથી તમે તમારા રોજિંદા એમાંથી તમે થોડા બહાર નીકળી શકો અને યુ કેન લીડ અ બેટર લાઈફ. તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય છે, એનાથી ઘણા ઘણા ફાયદા થાય છે. તમે ડિપ્રેશનમાં ના આવો, તમે ઘણું બધું તમારી રીતે ઇન્ડિપેન્ડન્ટલી કરી શકો. ધીસ ઇઝ વોટ ઇઝ માય મેસેજ.
0: ફેન્ટેસ્ટિક, સાચી વસ્તુ કહું છું એકદમ. દોસ્તો ઉનકા કહેના યે હૈ કે હર ઇન્સાન કે અંદર એક ટેલેન્ટ છુપા હોતા હૈ. આપ ચાહે કિતના ભી બડે પોસ્ટ પે જોબ કરતે હો, આપકા પ્રોફેશન, આપકા બિઝનેસ હો, જો ભી હો, ઉસકે અલાવા આપકા એક ટેલેન્ટ હોગા, ઉસકો ડેવલપ કરના બહુ જરૂરી હૈ. વો ચાહે સિંગિંગ હો, ગાર્ડનિંગ હો, યા કોઈ ભી તરહ કા ડ્રોઈંગ હો, કુછ કોઈ ભી તરહ કા ટેલેન્ટ હો, મગર ઉસકો આપ હમેશા પ્રોત્સાહિત કરે, તાકિ એક ટાઈમ પે એસા એક જીવન મેં એક એસા સમય ભી આયેગા જબ આપ રિટાયર હો જાઓગે તો યે સબ ચીઝે બહોત કામ આયેગી. યહી મેસેજ ઉનકો દેના હૈ. ઇટ વોઝ ગ્રેટ ટોકિંગ ટુ યુ સુધાબેન, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક, બહુ સરસ લાગ્યું તમને, તમારી જોડે વાત કરીને, અને તમારા બહુ સરસ સરસ ગીતો અમે આજે સાંભળ્યા. સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ.
1: થેન્ક યુ સો મચ, મને પણ તમારી સાથે વાત કરીને નીતિનજી ઘણું સારું લાગ્યું, મજા આવી.
0: થેન્ક યુ વેરી મચ.
1: થેન્ક યુ.